0: கட்டுரையே நொமியன ஹட ஆகரின் ஜோதி இருதா ராத்திரி ஹதட ஹிமாலிக்க ஜோதி ராத்திரிய இந்திக்க தர்மத்திலுக்கு நிர்மாணியாக
1: யுவாம கியவேன் ஏத்தல்
2: ஊருகாம் பலன்னாவத் மாம் பலன்னியா
1: මේ පාර වෙන්නේ ගිය පාර වෙච්ච දේම හරිද ඒ කී රටේ ඉඳලා එනවා ඇවිල්ලා ඔබෙන් අහනවා මේ තාම මාලි තියෙනවද කියලා. එතකොට උඹ කියනවා නූල නම් මාරු කළා මාලි නම් තියෙනවා තාම එහෙමමයි කියලා. ඊට පස්සේ ආපහු ඉතින් නළලට කිස් එකක් දීලා මිස් යූ බබා කියලා ආපහු ෆ්ලයිට් එකේ නැගලා යනවා.
0: මගේ ඉපැරණි පෙම්වතිය සතියක රාත්‍රී 7:30ට ITN බලන්නා.